0: નમસ્કાર મિથિલા.
1: નમસ્કાર મિથિલા.
0: સુનવલા સબ સુધી શ્રોતાકે આજુક નમસ્કાર મિથિલા કાર્યક્રમકે નવ અંકમે સ્વાગત અછિ. હમ છી અંજની, આ હમરા સંગે છે કવિતાજી. કવિતાજી અહું કહમ નમસ્કાર.
1: નમસ્કાર આપકો ભી અંજનીજી, કેસી હૈ આપ?
0: બહુત બઢિયા. આર દેખિયો જે દિનકે શરૂઆત જે આઈ જે કની ઝમાઝમ બારિશ ભ ગેલ અછિ અખન, તો કતેક નીક લાગત અછિ. આ ગરમીસં ભરલ જે દિન રહેત અછિ, ઉમસ ભરલ રૌદ સ અપને સબ પરેશાન ભ જાય છે.
1: બિલકુલ.
0: મુદા એખન જે મોસમ તો ઓનાહતો સુહાવના રહૈયે ભોર કે, મુદા એખન જે ઝમાઝમ કનિયક
1: બારિશ કી વજહસે મોસમ કાફી સુંદર ઠંડા ઠંડા હો ગયા હૈ.
0: સુહાવના સા નીક મોસમ મે જે શ્રોતા

શ્યામલ પહુનવા વિના નિંદિયો ના આવે ઈ ગીત એકન રાધામોહન મિશ્રક સ્વરમાં સુને છલો હું, બડ નીક ગીત છલ। દેખિયો શ્રોતા લોકન, આજકાલ દેખલ જાય કે 60 વર્ષક આયુક બાદ યાદાસ્ત કમજોર ભેને શરૂ ભ જાય, આ કતેક વ્યક્તિકે તો 40 से 50 કે બાદ ઓકર સ્મરણ શક્તિ કમજોર હોવ લાગે છે। આવી જરૂરી નહીં છે કે ઈ અલ્ઝાઇમર રોગ હુએ, નામ વિસરને, ચીજ કે એમ્હર સો ઓમ્હર રાખ દેના, યા કખનો કોનો શબ્દ યાદ કરેમે કઠિનાઈ ભેને, પ્રાકૃતિક સંજ્ઞાનાત્મક પરિવર્તન, તનાવ યા નિંદક સમસ્યાકે કારણ ભ સકે। અલ્ઝાઇમર રોગ યાદાસ્ત કમજોર ભેગ હોઈ કે એકટા સંભાવિત કારણ છે, આર કઈટા આન સ્થિતિમાં એમાં ઈ ભૂમિકા નિભા સકે। ઉમરસે સંબંધિત સ્મૃતિ હાનિ આર ગંભીર સંજ્ઞાનાત્મક ગિરાવટ કે બીચ અંતર કે બુઝનાય મનક શાંતિ આર દીર્ઘકાલિક મસ્તિષ્ક સ્વાસ્થ્ય દુનુ કે લેલ મહત્વપૂર્ણ છે। ઉમ્ર બઢે કે સંગ સંગ શરીર કે આન અંક જેના મસ્તિષ્કોમાં કની બદલાવ આવીત છે, ન્યુરોન્સ દ્વારા સંકેતક સંચરણ કની ધીમા ભ જાય, ધ્યાન કેન્દ્રિત કરવાક ક્ષમતા કમ ભ સકેત છે, આર એક સાથ જો હમસબ કઈટા કાજ કો લઈ છી સે આપ કઠિન લાગે લાગે। એ બદલાવ કે ઉમરસે સંબંધિત સ્મૃતિ હાનિ કહલ જાય છે, આર આમતર પર દૈનિક જીવનમાં બાધા નહીં ડાલીત છે। 50 વર્ષક આયુક બાદ ઈ જે સ્મૃતિમાં હોયવાલા સામાન્ય પરિવર્તન કે કિછ ઉદાહરણસે બુઝી શકે છે કે જેના ચાવી આ ચશ્મા કતો રખલો ફિર બિસરી ગયો, એના મુદ્દા બાદમાં ઓકરા ઢૂંઢ લે છે, નામ યા શબ્દ યાદ કરવા કે લેલ અતિરિક્ત સમય કે આવશ્યકતા હોતી છે, કખનો એપોઇન્ટમેન્ટ બિસરી જાય છે મુદ્દા બાદમાં યાદ આવી જતે છે, આ નવ જાણકારી શીખવામાં બેસી સમય લાગે। તો એ બદલાવ જે છે એ આમતોર પર હલુક હોતે છે આ જીવનશૈલીમાં સમાયોજન કે ઓકરા સંભાળલ જા સકે। આપ અહાં કહે છે કે ડિમેશિયા યા અલ્ઝાઇમર શબ્દક પ્રયોગ અક્સર એક દોસરક સ્થાન પર કયલ જઈએ, લેકિન ઓ સમાન નહીં છે। મનોભ્રમ જે એકટા એક વ્યાપક શ્રેણી જે સ્મૃતિ ચિંતન ઓર તર્ક ક્ષમતામાં ગિરાવટ કે વર્ણન કરીત છે, જૈસે દૈનિક જીવન પ્રભાવિત હોત છે, એકર કઈટા કારણ ભ સકે। અલ્ઝાઇમર રોગ જે છે મનોભ્રંશક સબસે આમ પ્રકાર છે, મુદા ઈ એકમાત્ર પ્રકાર નહીં છે। 60 વર્ષક આયુક બાદ હોયવાલા યહાં કે સ્મૃતિ સંબંધી સમસ્યા કે મતલબ અલ્ઝાઇમર નહીં હોતી છે, એટલે એકર ઉચિત નિદાન કેને મહત્વપૂર્ણ છે। જખન સ્મૃતિ સંબંધી સમસ્યા સામાન્ય ઉંમર બઢે કે તુલનામાં બેસી ધ્યાન દેવાક યોગ હોતી છે, મુદા દૈનિક ગતિવિધિ કે બાધિત કરવાક હેતુ પર્યાપ્ત ગંભીર નહીં હોતી છે, તો ડોક્ટર એકરા હલુક સંજ્ઞાનાત્મક વિકાર કહી શકેત છથિ। એમસીએસ પીડિત લોકમાં નિમ્નલિખિત લક્ષણ ભ સકે, અક્સર મહત્વપૂર્ણ ઘટના યા વાતચીત કે બિસરી જાય છે, સાથી કે તુલનામાં કાજ કે યાદ રાખેમાં બેસી સંઘર્ષ કરવો પડે, નવ યા અપરિચિત પરિસ્થિતિમાં બેસી ભ્રમ મહસૂસ હોત છે। તો જતેક અહાંકે એમસીએકે મામલા છે મનોભ્રંશમાં બદલિત નહીં છે, કિછ મામલા સ્થિર રહી યા એમાં સુધાર હોય, વિશેષ કર બહેતર જીવનશૈલી જો હમ અપનાવી છી ઓર અંતર્નિહિત સ્થિતિકે ઉપચાર કરીત છી। આપ 60 વર્ષક આયુક બાદ જે સ્મૃતિ હાનિ હોય છે એકર સામાન્ય કારણ છે કે દવાઈ કે દુષ્પ્રભાવ સેહો ભ સકે, દર્દ નિવારક નિંદક દવાઈ યા ચિંતા કમ કરવાક લેલ દવાઈ યાદાસ્ત કે પ્રભાવિત કરી શકે છે, વિટામિન કે કમી વિટામિન B12 યા વિટામિન D કે સ્તર કમ ભેલાસં અક્સર સંજ્ઞાનાત્મક જે ગિરાવટ છે ઓમાં લક્ષણ દેખાઈ દઈએ।